કેવેસા કી ધૂપ જદ માથે ઉપર આવે તો છાવરી કિંમત સમજ મે આવે સ જિંદગી ભી જેટરી દુભારી સી લાગે હર મોડ